0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્ર ભાઈ બોનો ને આપની બોન અંજલિ
1: અને કલ્યાણ કાકા નું
0: રામ રામ. ભાઈ બોનો આપ હમરી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માતે, ને આપ સબનું સ્વાગત કરો હું અમારે આજ ને કાર્યક્રમ ખેતીવાડી મે.
1: અંજલિભાઈજી, ખેતીવાડી મે તો સબનું સ્વાગત કરી દીધું આપે, પણ આજ નો દાડો ઘણો મોટો દાડો હે.
0: હવે
1: આજે આપણો ભારત દેશ આપણો 80મો સ્વાધીનતા દિવસ 15 ઓગસ્ટ મનાવી રહ્યું છે. મતલબ કહેવાનો મતલબ એ હે કે આજના દાડા બદલે ભી આપણે હંગરે કાર્યક્રમ હમરાવાળા ભાઈ બોનોને, બલ્કે હું તો કહું સબ પૂરા દેશવાસીઓને આપણે આના 80મા સ્વાધીનતા દિવસની ઘણે મન રામ રામ કર, શુભકામનાએ આલ ને બધાઈ આલ.
0: હવે તો કલ્યાણ કાકા આજે કાર્યક્રમ મે આના વિશે માતે સાપડી ભાઈ બોનો થકી ઘણા કાની વાત રહેંગા, પણ કાર્યક્રમ ની શરૂઆત મે આપણે ભાઈ બોનો ને હમરાવી દા દેશભક્તિ ગીત ને મોરે કર આપડી વાતે.
1: બિલકુલ

0: भाई जी आ गीत तो बड़ो ताजो हमरे आयो ना वो गीत हमरे हमरे आपड़ा जे जवान हता देश ना ई भारत माता ने बलि वेदी माते आपड़े आपने प्राण उत्सर्ग कर दीदो केम के आज नो आ दाड़ो है गर्व करवानो दाड़ो है आज ने दाड़े हमारे देश ने आजादी मिली ने आपड़े सबे आ खुली हवा में सांस लीधो आज ने दाड़े तमाम जे वीर जे शहीद थई गया इन्होंने प्रणाम करवानो दाड़ो है इन्हें हाथे हाथे अपने ये बात नो ध्यान और राखवानो है कि अपना देश ने आरू अपने वड़ाऊ में अपना प्राण आली दी था तो इन्होंने जे प्राण आलिया था जिन्हें बलिदान लेना था इन्हें अपना ने ध्यान रखू पड़ेगा किम के नहीं मरते मरते इस क्यों तो कि अपनी आजादी को हम हरगिज मिटा सकते नहीं सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं तो इन्हें अंग्रेजनी अत्याचार ने हमें अपने सर कटा दिया फांसी माते सड़ी गया पर कारी भी सर ने झुकावियो ने मातृभूमि ने हाथे कारी भी ने दगो
1: निकलो
0: ताकि इस आपने बात करी सको के सैकड़ों सैकड़ों अपने ने केवल कुछ नाम याद है हजारों नी संख्या में हमारा शहीद हंसते हंसते फांसी माते सड़ी ने एना आना मिट्टी नो जे कर्ज हतो एना नो जे फर्ज हतो ये ने चुकावियो केम के खबर तो कमाणी धरती माते पैदा थिया ने आनी धरती नी लाज राखवी आनी धरती नी स्वाभिमान राखो आपड़ो सप्तकी मोटो उद्देश्य ने एना तो आपड़ा બલિદાન આલી ને આપણા પ્રાણ ને હિતા અમર થઈ ગયા એટલે સાજે આપણે યાદ રાખી રહ્યા ને આજના દાડે ખાલી આઝાદી નું મતલબ તો આપણે સમજી ગયા આપણે સ્વતંત્ર થઈ ગયા તો આપણા મે સ્વ ની ભાવના હોવી જોઈએ ખાલી દેશ આઝાદ થઈ ગયો અંગ્રેજો ની ગુલામી થકી મુક્ત થઈ ગયા ભાઈજી એનાથી કામ નહીં પડે હવે આપણે ધ્યાન રાખવું પડે કે સ્વ સ્વ મને હું કેવા આપણો આપણે મને સ્વભાષા ભાષા ભી આપણી હોવી જોઈએ સ્વભૂષા એને આપણે જે પહેરી રહ્યા ઓઢી રહ્યા એ બી સબ આપણો હોવું જોઈએ ભવન બી આપણો હોવો જોઈએ ભ્રમણ કરવો માન લો તો આપણા આપણા દેશ માં કેટલા મોટા મોટા તાજા તાજા સ્થાન કહેવાનો મતલબ આપણા દેશ ને આપણા સ્વાભિમાન ને જગાડવું હોય તારે આપણને સ્વતંત્રતા નો સહી અર્થ આપણને ખબર પડેગા આપણી જિમ્મેદારી હે કે આપણા દેશ બદલે આપણને જીવવું દેખો હવે સીમા માટે જઈ ને આપણે પ્રાણ તો નથી હાલવા પ્રાણ હાલવા વાળા તો મોરે છલા ગયા પણ આજે દેશ ને જે સમસ્યા ચાલી રહી એની સમસ્યા થી આપણે લડવું હોય ચાહે કે એક રહ્યા શિક્ષા ની સમસ્યા કે અસમાનતા ની આપણે સૌથી મોટી સમસ્યા સમરસતા ની સમસ્યા સામાજિક સમરસતા કાયમ રાખવી આપણે સબનું બહુ મોટું કર્તવ્ય કે સમાજ ના સબ જન એક હે ઘણા વખત આપણે નથી કહેતા કે હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હે રંગ રૂપ વેશ ભાષા ચાહે
1: અનેક હે
0: તો કહેવાનો મતલબ આપણે સબ એક છે કોઈ ભેદ નથી કોઈ નાનું નથી કોઈ મોટું નથી કોઈ ગરીબ નથી કોઈ અમીર નથી તો કહેવાનો મતલબ મનુષ્ય મનુષ્ય ને જે ભેદ મટાવો હે એ આજના દાડાની સમરસતા એક સમરસ સમાજ ની જેના મે સબ સમાન હે એવા સમાજ ની રચના કરવી આપણી સૌથી મોટી જિમ્મેદારી હે ભાઈ
1: હોપે
0: કેમ કે સમાજ જ્યારે આ પ્રકારની અસમાનતા ખતમ થઈ જાયગા આજે આપણે લડવું પડેગા આઝાદી ની સૌથી મોટી લડાઈ કઈ હે અશિક્ષા ની ખિલાફ ગંદકી ની ખિલાફ પાણી ને બરબાદ ને થવું જોઈએ આજકાલ આપણે પાણી ને એક એક બુંદ બચાવી હે અગર અમે આપણા આય પાય સફાઈ રાખંગા પાણી બચાવંગા પ્લાસ્ટિક નો ઇસ્તેમાલ બંધ કરી દંગા ને ખાસ કરીને આપણા નાના નાના છોરાને બેટીઓને આપણે કહે ને બેટી બચાવો ને બેટી
1: પઢાવો
0: તો સૂર્યને બચાવવી બી હે ને એને ભણાવવું બી હે તેને અચ્છી શિક્ષા અલંગા ફિર બીજી વાત એ કે અમારે ગામના જે કિસાન ભાઈ હે જે દાડો રાત્ર ખેતર મે પછીનો ભાવીને દેશનો પેટ ભરી હે અમારા જે ભાઈ બહેન હે જે કુટીર ઉદ્યોગ ચલાવે કુટીર ઉદ્યોગ મતલબ આપણા ગ્રામીણ દસ્તકાર ભાઈ હે જે લાકડાનું કામ કરે જે કપડાનું કામ કરે જે લોડાનું કામ કરે જે હોનાનું કામ કરે બાંસના બંબુઓનું કામ કરે એવા સબ ગ્રામીણ ઉદ્યોગ એના સબનું બી આપણને માન કરવું પડેગા કેમ કે એના કામ થકી આપણે આપણા આત્મનિર્ભર બની રહ્યા ને એને હાથે હાથે આના દેશને બી બનાવી રહ્યા ભાઈજી
1: હવે તો કલ્યાણ કાકા જિંદગી આપણે આજે કાર્યક્રમની ઘણી અસલ તરીકા થકી જાણી રહ્યો કે આઝાદીનો સહી મતલબ હું હે ને હરતે આપણાની અવડેના ટાઈમે જે સમસ્યા પેદા થઈ રહી હે એન તકી લડવું હોકા તા વાતે આપણે અગાડી ભી આમસ કરતા રંગા પર આજે ઘણું તાજો દાડો હે તો એવા મેં ભાઈન બોનને દેશભક્તિ ગીતને માધ્યમ થકી આપણે ફેરી મનોરંજન કરાવ
0: બિલકુલ એક ભજન ઓર હમરાઓ તાકી આપણે ચોપાલ મે જે કાર્યક્રમ હમરી રહે એના સબને મન મે દેશને પ્રતિ એક સન્માન જાગે

0: ગીત બોલો તો આજુ હમરાવે
1: હોપે
0: ને આપણે દેશ કહી રહ્યા કે આ ગીત ના ભજન ની હું હી આજે દેશભક્તિ ગીત હે એ એના લોકો બોલે જે આના સમર મે આઝાદી ના સમર મે જે અમર થઈ ગયા હે એને યાદ મે આપણે આ ગીત ગાઈ રહ્યા
1: હોપે
0: ને યાદ મે કરીને એક તરફ કે એને ધન્યવાદ આલી રહ્યા કે એના ઋણ થકી ઉઋણ થવાની આપણે કોશિશ કરી રહ્યા પણ એ નહીં થઈ શકંગા જાર તક એને વડાવું હે એના બલિદાની શહીદ હે આપણને જે આઝાદી અલાવી હે એની આઝાદી નો સહી માયને થકી અર્થ સમજી ને આની દેશ આની દુનિયા મે આપણને સાબિત કરવું પડેગા કે ભારત દુનિયા નું ખાલી સૌથી મોટો લોકતંત્ર જ નહીં હે
1: હવે હવે
0: એનો હૃદય ભી બહુ મોટું હે વહા ના નિવાસીઓ નું હૃદય બહુ મોટું હે એ પૂરા વિશ્વ ને આપણો પરિવાર માને હે ને અમે તો પૂરી દુનિયા ને સર્વે ભવંતુ સુખી ના સર્વે સંતુ નિરામયા ની વાત કરે ભાઈજી ખાલી વાત કરતા જ નહીં હા એવા આપણા ભાવ હે એવી આપણી ભાવના હે એક દેશ એક ભાષા ને એક ભાવ આજે આની સૌથી મોટી જરૂરત હે ને એ ભાવ આપણને દુનિયા મે ભી લાવવા હે વિશ્વ બંધુત્વ ની વાત કરવી હે મનક મનક થકી પાછો એક થઈ જાય એમ કહે કે આદમી કો આદમી કા પ્યાર મિલના ચાહીએ ઓર એકતા કા સ્વપ્ન અબ સાકાર હોના ચાહીએ તો એકતા નો સ્વપ્ન કેવલ આપણે ભારત દેશ બલ્લે નથી એક સમાજ બલ્લે નથી પૂરા દુનિયા બલ્લે હે
1: હોપે
0: તો આજે દુનિયા મે જે શાંતિ હે એને સબ મળી ને શાંતિ નો પાઠ ભણાવવા ને ભારત દેશ ઉપર આજે ભી લોકો ની નિગાહ હે કે અગર શાંતિ નો હુરજ કેતી કે ઉગેગા તો એ કેવલ અને ભારત ની ભૂમિ માતે જ ઉગેગા
1: હવે કલ્યાણ કાકા જેમકી આપે ઘણી અસલ તરીકા થકી બતાડ્યું કે આપણને આપણને સબને એક થઈને રહેવું હોગા ને આજે આવા વારી સમસ્યા હે એમ તકી દૂર થવું હોગા ને આપણે ના ટાઈમ માં આપણે દેખી રહ્યો કે ઘણા કની એવી સમસ્યા હે જે આપણે હામે ઉભી હે ને અણી સમસ્યા તકી આપણને સબને સામનો કરવો પડેગા ને એને તકી લડીને આપણે જે ભારત દેશ હે એની જે પહેચાન હે એને બનાવીને રાખવી હોગા
0: બિલકુલ
1: કેમ કે કલ્યાણ કાકા આપણે દેખી રહ્યો કે જે સૈનિક હે એ તો સીમા માટે જઈને લડાઈ કરી પણ આપણે મય જે સમસ્યા હે એનું સમાધાન એક આમ નાગરિક જ હોદી શકે ને એક વ્યક્તિ જઈ વખત હોણી ચીજોનો પ્રયાસ કરેગા તો ધીરે ધીરે વિઝા મનક ને હિક આવેગા ને ધીરે ધીરે આ કડી સાલતી જગા ને આ જે પરિવર્તન હે એ આપણે લાવી શકા
0: બિલકુલ લાવી શકંગા તો ભાઈજી આજના આના 15 ઓગસ્ટ સ્વાધીનતા દિવસ ને દાડે 80 વર્ષ થઈ ગયા હે અને 80 વા સ્વાધીનતા દિવસ માટે ફેર એક વખત સૌને ગણેવાન આપણે રામ રામ કર બધાઈ આલ શુભકામનાએ આલ એને સાથે બસ એક વાત હે જેને આપણે નથી ભૂલવી કે એના અભિમાન મે આપણે નથી રહેવું એના ગુમાન મે નથી રહેવું કે અમે દેશ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર માં નિવાસી હ અગર મોટા લોકતંત્ર ના નિવાસી રહો તો એને થોડું મોટું પેટો રાખવું પડેગા
1: હવે
0: ને મોટા પેટા નો મતલબ કે સબને હાથે લઈ ને સબને વાતને સમજી ને સબને ભાવના અનુસાર આપણે એક સમાજ ની નાના રેસ્ટ ની રચના કરવી પડે
1: હવે તો કલ્યાણ કાકા જેમકી આજે કાર્યક્રમ મે આપણે ઘણી અસલ તરીકા થકી જાણ્યું કે આ આઝાદી નું અસલી મહત્વ હું હે ને હરતે આપણે ભાઈ બોન જે હે એ આને હમસે એની સાથે આપણે જે કિસાન ભાઈ બોન હે એનાનું ભી આન મે ઘણા કનું મહત્વ હે કેમ કે કિસાન જે હે એ આપણે અન્નદાતા હે એને એવી ખેતી કરવી હે જે આપણે પર્યાવરણ ના સંતુલન ને બનાવી ને રાખે ને આજે જલવાયુ પરિવર્તન ની જે ચુનૌતી આવી રહી હે આપણે હામે એને કમ કરવા મે સહયોગ કરે એ જૈવિક ખેતી અપનાવે અગર એ જૈવિક ખેતી કરેગા તો આપણે દેખંગા કે આજે સમસ્યા હે એને આપણે દૂર કરી શક ને જે આઝાદી ની વાત આપણે કરી રહ્યો એન મે આપણે જે કિસાન ભાઈ બોન હે એ અણી તરીકા તકી સપ્તકી મોટું બલિદાન આલી શકે
0: ને ભાઈજી આજ તકી 80 વર્ષ પહેલા જ્યારે આપણો દેશ આઝાદ થયો તો
1: હવે હવે
0: ત્યારે પૂરા દેશ મળી ને એક આવાજ માં ગાયું હતું કે દુખ ના દાડા મટ્યા હે ભાઈ આવી હે સુખ ની પરવાત ને હોના નો હુરજડો ઉગ્યો જાગ્યા પૂરબ ના ભાગ
1: હવે
0: તો આના દાડે હોના નો હુરજ ઉગ્યો તો આપણે કેમ કે આ દેશ અમારું હતું રાજ અમારું હતું ને કાજ અમારું હતું કેમ કે આપણે લોકતંત્ર ની વાત કરો તો જનતા નું જનતા દ્વારા જનતા આરું
1: હવે
0: તો બહુ ખુશી હે મને આજે કે આપણે 80 વર્ષ નું લોકતંત્ર થઈ ગયું હે અચ્છો થઈ ગયો તો દાનું થઈ ગયું એમ કહી શકાય 80 વર્ષ નું તો
1: હવે હવે
0: તો આજે આજના ભારત મે આજના સમાજ મે કેવી ભી પ્રકાર ની કોઈ સમસ્યા નહી રહે સબ સુખી રહે સબ સંપન્ન રહે ને સબ એકમાત્ર ના રાષ્ટ્ર ને સમાજ ના ઉત્થાન બલ્લે કામ કરે બસ આસ આપણી ભાવના આજના દાડે રાખવી પડેગા
1: હવે તો વાતે ઘણા કને થઈ ગઈ હે કલ્યાણ કાકા તો જાતે પહેલા કેમ ને આપણે ભાઈ બોનો ને આપણે એક ઓર ગીત હમરાવી દો
0: બિલકુલ દેશભક્તિ નું એટલું બઢિયા ગીત હમરાવો આપ તો તાકી આ ગીત હમરતે હમરતે આપણે સોરા થકી છૂટા પડે
1: હવે

0: ભાઈન બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સુટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા મતે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારું ફોન નંબર હે 9414082643 એની સાથે ભાઈ બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagthara.org તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારુદી રામ રામ
1: રામ રામ

0: ઘરેથી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન
1: હોવે એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો.
0: એક નાની સી સાવધાની હિત જિંદગી બચાડી લેગા. સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ.
1: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
2: તિરંગા હમારી શાન હૈ, ભારત હમારી પહેચાન હૈ, વીરો કે બલિદાન સે મિલી યે આઝાદી મહાન હૈ. દેશ કે મિટ્ટી કા સમ્માન કરી, દેશ કે લિયે કુછ કામ કરી, એકતા, ભાઈચારે ઓર પ્રેમ સે ભારત કો આગે બઢાયે. હર દિલ મે દેશભક્તિ કી જોત જલાયે, અપને કર્મો સે ભારત કા નામ રોશન કરી. જય હિન્દ, જય ભારત. આપ સભી કો વાગડ રેડિયો પરિવાર કી ઓર સે સ્વતંત્રતા દિવસ કી ઢેર સારી શુભકામનાએ.
3: થારી મે પાસો લાવો ચોનુ હવાર, સેહત બનેગા એકદમ શાનદાર. બાજરા, જવાર, રાગી, નિમક કા તાકત ભી ભરપૂર ને પોષણ ભી પક્કુ. બારતેનું ખવાનું છોડો, દેશી અનાજ તકી નાતું જોડો.
0: મોટું અનાજ અપનાવંગા, શરીર ને સ્વસ્થ રાખંગા. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.

માઇન્ડબુનું ગીત તો આયશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણે માન સ્વાગત કરો હો અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે ગીત કે પહેલા આપને વિશે બતાવી દીધું હતું અને વાતચીતની શરૂઆત થઈ ગઈ હતી કે આજે આપણે કાર્યક્રમ મેં જાણવા વાળા હો કે આઝાદી તો આપણને મળી હૈ.

ભાઈ બોનો અણસ્કી થાતે કાર્યક્રમ ઘૂમર તકી પડા સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારે અમે આપ રાય સુઝાવ અમને આલી શકો અમારે અણપતા માતે અમારું પતુ હે કાર્યક્રમ ઘૂમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 આજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારું ફોન નંબર હે 9460051234 તો ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માતે એક ના વિષય ને હાતે તારુદી રામ રામ રામ રામ

0: કાર્યક્રમ ખેતીવાડી હમરવારા હંગ્રભાઈ બુનો ને આપની બુન અંજલિ
1: અને કલ્યાણ કાકા નું
0: રામ રામ. ભાઈ બુનો આપ હમરી રહ્યો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM માતે, ને આપ સબનું સ્વાગત કરો હું અમારે આજ ની કાર્યક્રમ ખેતીવાડી મે.
1: અંજલિભાઈજી, ખેતીવાડી મે તો સબનું સ્વાગત કરી દીધું આપે, પણ આજ નો દાડો ઘણો મોટો દાડો હે.
0: હવે
1: આજે આપણો ભારત દેશ આપણો 80મો સ્વાધીનતા દિવસ 15 ઓગસ્ટ મનાવી રહ્યું છે. મતલબ કહેવાનો મતલબ એ છે કે આજના દાડા બદલે ભી આપણે હંગરે કાર્યક્રમ હમરાવાળો ભાઈ બોનોને, બલ્કે હું તો કહું કે સબ પૂરા દેશવાસીઓને આપણે આના 80મા સ્વાધીનતા દિવસની ઘણે મન રામ રામ કર, શુભકામનાએ આલ ને બધાઈ આલ.
0: હવે તો કલ્યાણ કાકા આજે કાર્યક્રમ મેં આના વિશે માતે આપણી ભાઈ બોનો થી કી ઘણા કાની વાત રહેંગા, પણ કાર્યક્રમની શરૂઆત મેં આપણે ભાઈ બોનોને હમરાવી દા દેશભક્તિ ગીત ને મોરે કર આપણી વાતે.
1: બિલકુલ

0: भाई जी आ गीत तो बड़ो ताजो हमरे आवे
1: खपे
0: ना वो गीत हमरे हमरे ना अपना जे जवान हता देश ना ये भारत माता ने बलि वेदी माते आपने अपने प्राण उत्सर्ग कर दी दो કેમ કે આજનો આ દાડો હોય ગર્વ કરવાનો દાડો હોય આજના દાડે અમારા દેશને આઝાદી મળી ને આપણે સભે આ ખુલી હવામાં સાંસ લીધો આજના દાડે તમામ જે વીર જે શહીદ થઈ ગયા એને પ્રણામ કરવાનો દાડો હોય એને હાથે હાથે આપણને એ વાતનું ધ્યાન ઓર રાખવાનું હોય કે આપણા દેશને હારું આપણે વડાવું આપણો પ્રાણ આલી દીધો તો એનાની જે પ્રાણ આલ્યા હતા જેને બલિદાન આવ્યા હતા એને આપણને ધ્યાન રાખવું પડેગા કેમ કે એને મરતે મરતે ઈશ કીધું કે અપની આઝાદી કો હમ હરગિઝ મિટા સકતે નહીં સર કટા સકતે હૈ લેકિન સર ઝુકા સકતે નહીં તો એને અંગ્રેજોની અત્યાચાર ને હમે આપણે સર કટાવી દીધા ફાંસી માથે સડી ગયા પણ કારે ભી સર ને ઝુકાવ્યું ને માતૃભૂમિ ને હાથે કારે ભી એને દગો
1: નીકળ્યો
0: તાકી આપણે વાત કરી શકો કે સેંકડો સેંકડો આપણને કેવલ કુછ જ નામ યાદ હજારો ની સંખ્યા મેં અમારા શહીદ હસતે હસતે ફાંસી માથે સડી ગયા ને એને આના મિટ્ટીનું જે કર્જ હતું એનાનું જે ફરજ હતું એ એને ચૂકાવ્યું કેમ કે એને ખબર હતું કે આની ધરતી માટે પેદા થયા ને આની ધરતીની લાજ રાખવી આની ધરતીની સ્વાભિમાન રાખવું આપણો સપ્તકી મોટો ઉદ્દેશ છે ને એને તો આપણા બલિદાન આલીને આપણા પ્રાણ એને અમર થઈ ગયા એટલે સાજા આપણે યાદ રાખી રહ્યા ને આજના દાડે ખાલી આઝાદીનું મતલબ તો આપણે સમજી ગયા આપણે સ્વતંત્ર થઈ ગયા તો આપણા મેં સ ની ભાવના હોવી જોઈએ ખાલી દેશ આઝાદ થઈ ગયો અંગ્રેજો ની ગુલામી થઈ ગઈ મુક્ત થઈ ગયા ભાઈજી એનાથી કામ નહીં પડે હવે આપણે ધ્યાન રાખવું પડે કે સ્વ સ્વ મને હું કહેવા આપણો આપણે મને સ્વભાષા ભાષા બી આપણી હોવી જોઈએ સ્વભૂષા એને આપણે જે પહેરી રહ્યા ઓઢી રહ્યા એ બી સબ આપણો હોવું જોઈએ ભવન બી આપણો હોવો જોઈએ ભ્રમણ કરવું માન લો તો આપણે આપણા દેશમાં કેટલા મોટા મોટા તાજા તાજા સ્થાન કહેવાનું મતલબ આપણા દેશને આપણા સ્વાભિમાનને જગાડવું હોય તારે આપણને સ્વતંત્રતાનો સહી અર્થ આપણને ખબર પડેગા આપણી જિમ્મેદારી હે કે આપણા દેશ બદલે આપણને બુધું હવે સીમા માટે જઈ ને આપણે પ્રાણ તો નથી હાલવા પ્રાણ હાલવા વાળા તો મોરે છલાગ્યા પણ આજે દેશને મેં જે સમસ્યા ચાલી રહી એની સમસ્યા થી આપણને લડવું હે ચાહે કે શિક્ષાની સમસ્યા કે અસમાનતાની આપણે સૌથી મોટી સમસ્યા સમરસતાની સમસ્યા સામાજિક સમરસતા કાયમ રાખવી આપણે સબનું બહુ મોટું કર્તવ્ય કે સમાજના સબ જન એક હે ઘણા વખત આપણે નથી કહેતા કે હિન્દ દેશ કે નિવાસી સભી જન એક હે રંગ રૂપ વેશ ભાષા ચાહે
1: અનેક હે
0: તો કહેવાનો મતલબ આપણે સબ એક છે કોઈ ભેદ નથી કોઈ નાનું નથી કોઈ મોટું નથી કોઈ ગરીબ નથી કોઈ અમીર નથી તો કહેવાનો મતલબ મનુષ્ય મનુષ્યને જે ભેદ મટાવો હે એ આજના દાડાની સમરસતા એક સમરસ સમાજની જેના સબ સમાન હે એવા સમાજની રચના કરવી આપણી સપ્તકી મોટી જિમ્મેદારી હે ભાઈ કેમ કે સમાજ જયારે આ પ્રકારની અસમાનતા ખતમ થઈ જાયગા આજે આપણે લડવું પડેગા આઝાદીની સૌથી મોટી લડાઈ કહીએ અશિક્ષાની ખિલાફ ગંદકીની ખિલાફ પાણીને બરબાદ ને થવું જોઈએ આજકાલ આપણે પાણીને એક એક બુંદ બચાવવી હે અગર અમે આપણે આપણે સફાઈ રાખંગા પાણી બચાવંગા પ્લાસ્ટિકનો ઇસ્તેમાલ બંધ કરી દંગા ને ખાસ કરીને આપણે નાના નાના સોરને બેટીઓને આપણે કહે ને બેટી બચાવો ને બેટી
1: પડાવો
0: તો સૂર્યને બચાવવી બી હે ને એને ભણાવવું બી હે તેને અચ્છી શિક્ષા અલંગા ફિર બીજી વાત એ કે અમારે ગામના જે કિસાન ભાઈ હે જે દાડો રાત્ર ખેતર મેં પછીનો ભાવીને દેશનું પેટ ભરે હે અમારા જે ભાઈ બહેન હે જે કુટીર ઉદ્યોગ ચલાવે કુટીર ઉદ્યોગ મતલબ આપણા ગ્રામીણ દસ્તકાર ભાઈ હે જે લાકડાનું કામ કરે જે કપડાનું કામ કરે જે લોડાનું કામ કરે જે હોનાનું કામ કરે બાંસના બંબુઓનું કામ કરે એવા સબ ગ્રામીણ ઉદ્યોગ એના સબનું બી આપણને માન કરવું પડેગા કેમ કે એને કામ થકી આપણે આપણે આત્મનિર્ભર બની રહ્યા ને એને હાથે હાથે આના દેશને બી બનાવી રહ્યા ભાઈજી
1: હવે કલ્યાણ કાકા જેમકી આપણે આજે કાર્યક્રમ મેં ઘણી અસલ તરીકાથી જાણી રહો કે આઝાદીનો સહી મતલબ હું હે ને હરતે આપણને અવડેના ટાઈમે જે સમસ્યા પેદા થઈ રહી હે એમ તકી લડવું હોકા તા વાતે આપણે અગાડી બી આમસ કરતા રંગા પર આજે ઘણું તાજો દાડો હે તો એવા મેં ભાઈ બોનોની દેશભક્તિ ગીતને માધ્યમ થકી આપણે ફેરી મનોરંજન કરાવ
0: બિલકુલ એક ભજન ઓર હમરાઓ તાકી આપણે ચોપાલમાં જે કાર્યક્રમ હમરી રહે એના સબને મનમાં દેશને પ્રતિ એક સન્માન જાગે
1: હપે

0: ભાઈજી ગીત બધું તાજું સંભળાવ્યું
1: હો બે
0: ને આપણે દેશ કહી રહ્યા કે આ ગીત ના ભજન ની હું હી આજે દેશભક્તિ ગીત હે એ એને લોકો બોલે જે આના સમર મે આઝાદી ના સમર મે જે અમર થઈ ગયા હે એને યાદ મે આપણે આ ગીત ગાઈ રહ્યા
1: હો બે
0: ને યાદ મે કરીને એક તરફ એને ધન્યવાદ આલી રહ્યા કે એના ઋણ થકી ઉઋણ થવાની આપણે કોશિશ કરી રહ્યા પણ એ ન થઈ શકંગા જાર તક એને વડાવું હે એના બલિદાની શહીદ હે આપણને જે આઝાદી અલાવી હે એની આઝાદી નો સહી માયને થકી અર્થ સમજી ને આની દેશ આની દુનિયા મે આપણને સાબિત કરવું પડેગા કે ભારત દુનિયા નું ખાલી સૌથી મોટો લોકતંત્ર જ નહીં હે
1: હવે હવે
0: એનું હૃદય ભી બહુ મોટું હે વહાં ના નિવાસીઓ નું હૃદય બહુ મોટું હે એ પૂરા વિશ્વ ને આપણો પરિવાર માને હે ને અમે તો પૂરી દુનિયા ને સર્વે ભવંતુ સુખી ના સર્વે સંતુ નિરામયા ની વાત કરે ભાઈજી ખાલી વાત કરતા જ નહીં હા એવા આપણા ભાવ હે એવી આપણી ભાવના હે એક દેશ એક ભાષા ને એક ભાવ આજે આની સૌથી મોટી જરૂરત હે ને એ ભાવ આપણને દુનિયા માં ભી લાભા હે વિશ્વ બંધુત્વ ની વાત કરવી હે મનક મનક થકી પાછું એક થઈ જાય એમ કહે કે આદમી કો આદમી કા પ્યાર મિલના ચાહીએ ઓર એકતા કા સ્વપ્ન અબ સાકાર હોના ચાહીએ તો આ એકતા નું સ્વપ્ન કેવલ આપણે ભારત દેશ બદલે નથી એક સમાજ બદલે નથી પૂરા દુનિયા બદલે હે આજે દુનિયા મેં જે શાંતિ હે એને સબ મળી ને શાંતિ નો પાઠ ભણાવવા ને ભારત દેશ ઉપર આજે ભી લોકો ની નિગાહ હે કે અગર શાંતિ નો હુરજ કે થી ઉગેગા તો કેવલ અને ભારત ની ભૂમિ માતે ઉગેગા
1: હવે કલ્યાણ કાકા જિમકી આપે ઘણી અસલ તરીકા થકી બતાડ્યું કે આપણને સબને એક થઈને રહેવું હોગા ને આજે આવા વારી સમસ્યા હે એન તકી દૂર થવું હોગા ને આપણે ના ટાઈમ માં આપણે દેખી રહ્યો કે ઘણા કની એવી સમસ્યા હે જે આપણે હામે ઉભી હે ને અણી સમસ્યા તકી આપણને સબને સામનો કરવો પડેગા ને એને તકી લડીને આપણે જે ભારત દેશ હે એની જે પહેચાન હે એને બનાવીને રાખવી હોગા
0: બિલકુલ
1: કેમ કે કલ્યાણ કાકા આપણે દેખી રહ્યો કે જે સૈનિક હે એ તો સીમા માટે જઈને લડાઈ કરી રહે પણ આપણે મય જે સમસ્યા હે એનું સમાધાન એક આમ નાગરિક જ હોદી શકે ને એક વ્યક્તિ જઈ વખત હોણી ચીજો નો પ્રયાસ કરેગા તો ધીરે ધીરે વિઝા મનક ને હિક આવેગા ને ધીરે ધીરે આ કડી સાલતી જગા ને આ જે પરિવર્તન હે એ આપણે લાવી શકું
0: બિલકુલ લાવી શકંગા તો ભાઈજી આજના 15 ઓગસ્ટ સ્વાધીનતા દિવસ ને દાડે 80 વર્ષ થઈ ગયા હે અને 80 વાર સ્વાધીનતા દિવસ માટે ફેર એક વાર સૌને ગણેવાન આપણે રામ રામ કર બધાઈ આલ શુભકામનાએ આલ એને સાથે બસ એક વાત હે જેને આપણે નથી ભૂલવી કે એના અભિમાન મેં આપણે નથી રહેવું એના ગુમાન મેં નથી રહેવું કે અમે દેશ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર માં નિવાસી હું અગર મોટા લોકતંત્ર ના નિવાસી રહો તો એને થોડું મોટું પેટો રાખવું પડેગા ને મોટા પેટા નો મતલબ કે સબને હાથે લઈ ને સબને વાત ને સમજી ને સબને ભાવના અનુસાર આપણે એક સમાજ ની નાના રેસ્ટ ની રચના કરવી પડે
1: તો કલ્યાણ કાકા જિમકી આ કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ તરીકા થકી જાણ્યું કે આ આઝાદી નું અસલી મહત્વ હું હે ને હરતે આપણે ભાઈ બોન જે હે ઈ આને હમસે એની સાથે આપણે જે કિસાન ભાઈ બોન હે એનાનું ભી આનમે ઘણા કનું મહત્વ હે કેમ કે કિસાન જે હે ઈ આપણે અન્નદાતા હે એને એવી ખેતી કરવી હે જે આપણે પર્યાવરણ ના સંતુલન ને બનાવીને રાખે ને આજે જલવાયુ પરિવર્તન ની જે ચુનૌતી આવી રહી હે આપણે હામે એને કમ કરવા માં સહયોગ કરે ઈ જૈવિક ખેતી અપનાવે અગર ઈ જૈવિક ખેતી કરેગા તો આપણે દેખંગા કે આજે સમસ્યા હે એને આપણે દૂર કરી શક ને જે આઝાદી ની વાત આપણે કરી રહ્યો એનમે આપણે જે કિસાન ભાઈ બોન હે એ અનેક તરીકા થકી સપ્તકી મોટું બલિદાન આલી શકે
0: ને ભાઈજી આજ થકી 80 વર્ષ પહેલા જયારે આપણો દેશ આઝાદ થયો હતો
1: હવે હવે
0: ત્યારે પૂરા દેશે મળી ને એક આવાજ માં ગાયું હતું કે દુઃખ ના દાડા મટ્યા હે ભાઈ આવી હે સુખ ની પરવાત ને હોના નો હુરુજડો ઉગ્યો જાગ્યા પૂરબ ના ભાગ
1: હવે
0: આના દાડે હોના નો હુરુજ ઉગ્યો હતો આપણે કેમ કે આ દેશ અમારું હતું રાજ અમારું હતું ને આ કાજ અમારું હતું કેમ કે આપણે લોકતંત્ર ની વાત કરો તો જનતા નું જનતા દ્વારા જનતા આરું
1: હવે
0: તો બહુ ખુશી હે મને આજે કે આપણે 80 વર્ષ નું લોકતંત્ર થઈ ગયું હે અચ્છું થઈ ગયું તો દાનું થઈ ગયું એમ કહી શકાય 80 વર્ષ નું તો
1: હવે હવે
0: તો આજે આજના ભારત માં આજના સમાજ માં કેવી ભી પ્રકાર ની કોઈ સમસ્યા નહીં રહે સબ સુખી રહે સબ સંપન્ન રહે ને સબ એકમાત્ર ના રાષ્ટ્ર ને સમાજ ના ઉત્થાન બદલે કામ કરે બસ આ આપણી ભાવના આજના દાડે રાખવી પડેગા
1: હવે તો વાતે ઘણા આકાની થઈ ગઈ હે કલ્યાણ કાકા તો જાતે પહેલે કેમ ને આપણે ભાઈ બોનો ને આપણે એક ઓર ગીત હમરાવી દો
0: બિલકુલ દેશભક્તિ નું એટલું બઢિયા ગીત હમરાવો આપતો તાકી આ ગીત હમરતે હમરતે આપણે સોરા થકી છૂટા પડે
1: હવે

ભાઈન બોનો અણસ્કે થાતે કાર્યક્રમ ખેતીવાડી તકી પડા સૂટ આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9414082643. એની સાથે ભાઈન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો, એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો. અમારી ઈમેલ આઈડી હે radio@vagthara.org. તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિષયને હાથે તારું દી. રામ રામ રામ રામ.

વાઇનબોનો અણસ્કી થાતે કાર્યક્રમ ઘુમર તકી પડા સૂટ. આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યો એની બારામાં આપ રાય સુઝાવ અમને આપી શકો અમારા અણપતા માટે. અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કોપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. આજે વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈન બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એક ના વિષય ને હાથે તારું દી. રામ રામ રામ રામ.